0: પાડા, પાંગુળઘર, સાપતપાલી, સાદડપાડા, સાવરપાડા, મરુમાટી, બહેડપાડા, ઠાણાપાડા, કળપાને, ઓઝરખેડ, નંતર ખૈરાઈપાલી, જાંભુળપાડા, કસુલી, વાળીપાડા, હરસુલ, દેવડોંગરી, કાથવટપાડા, બોરીપાડા, ચિંચો, હોળ, રાયતા, ગારમાળ, દેવડોંગરા આણી અશી કિતીતરી હી ગાવં. હી નાવંસુદ્ધા ખૂબ આકર્ષક વાટતાત બર કાપણ દિનેશ
1: મલા. આણી ત્યાતલે ત્યાત મલા વાટતં હરસુલ હે ગાવ આપલ્યા લક્ષાત રહેણ્યાસારખં આહે, કારણ હે યા ભાગાતલા મુખ્ય કેન્દ્ર અસં માનલ્યા જાતે.
0: બરોબર. તર યા ગાવાનમધુન હે આદિવાસી લોક યેત આહેત.
1: યા ભાગાતલે આદિવાસી લોક જે આહેત ના હે પાવસાળી શેતી કરનારે આહેત. આણી યા ભાગામધે જી પીક હોતાત ત્યાચ્યામધે નાગલી આહે, ભાત, વરઈ, ઉડીદ, ભૂઈમુખ, કુરાસની અશા પ્રકારચી મુખ્ય પીક હે લોક ઘેત અસતાત. आणि आणखी एक कांचन या भागामध्ये म्हणजे मला असं कळलं या लोकांशी बोलताना की उन्हाळ्यामध्ये पिण्याच्या पाण्याची खूप टंचाई या लोकांना जाणवते, त्यामुळे अगदी दूर दूर पर्यंत पायपीट करून त्यांना हे पिण्याचं पाणी मिळवावं लागतं.
0: पण एक विशेष म्हणजे ह्या सगळ्या प्रतिकूलतेमध्ये सुद्धा हे लोक पारंपरिक लोककलांच्या माध्यमातून आपला जीव रमवत असतात, आनंदी राहत असतात, आनंद देत असतात, घेत असतात आणि आपणही तो घेतो.